0: RM3 Radio.
1: આવો અમારી સાથે આવો અમારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં બુધવારના દિવસે જોડાઈ છે રત્ના આપ સૌ કોઈનો સાથ દેવા માટે અત્યારે 10:08 અને આપ સૌ કોઈ બસ પ્રેમથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છો. જેમ કે જાણીએ છીએ બસ 4 તારીખે જન્માષ્ટમીનો પાવન પર્વ આપણે ઉજવીશું ને ફોરમ મહેતાના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આ પ્રથમ ગીત અને એક મધુર શરૂઆતની સાથે ચાલો નિશા ઉપાધ્યાય અને સુલિકા પાડિયાની સાથે શૈલેન્દ્ર ભારતીના સ્વરમાં મુકાયેલા આપણા આગલા ગીતનું પણ આનંદ આપણે લેતા ચાલીએ.

મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં બસ કૃષ્ણ અને રાધાના પ્રેમની ઝલક, કારણ કે જન્માષ્ટમીનો પર્વ આપણે ઉજવીશું 4 તારીખે, તો બસ એ જ મૂડમાં આપણે રંગાઈ જઈએ અને લઈએ આપણું આગલું ગીત. વો રોંગ સાઈડ રાજુમાંથી લેવામાં આવેલું આ ગીત છે દિવ્ય કુમારના સ્વરમાં.

આવો અમારી સાથે 10 વાગીને 32 મિનિટ એન્ડ એ સાથે જ આજના આપણા કાર્યક્રમમાં આપ સૌ કોઈ અમારી સાથે એન્જોય કરી રહ્યા છો આજના ગીતો એન્ડ અત્યારે ભાઈ કહીએ ને કે સમય કેટલો ચેન્જ થઈ ગયો બે ત્રણ દિવસ પહેલા કેટલો વાયરો વાયો કેટલી ઠંડી પડી અને આજે પાછું વાતાવરણ થોડું ગરમ

જીવનમાં ગરમ ઠંડુ વાતાવરણના જેમ જ ચાલ્યા કરે અને આ સાથે મિત્રો કોઈ કેટલી સરસ વાત લખી છે કે બહારથી જે દેખાય એ તો એક ઝલક હોય છે સાહેબ, બાકી દરેક માણસ અંદરથી અલગ જ હોય છે. માટે જીવનના ગરમ ઠંડા આ પરિવર્તનને આપણે અપનાવતા ચાલીએ. એન્ડ કમિંગ અપ વિશ્વાસઘાતનું આ ગીત, કોઈની સાથે વિશ્વાસઘાત ન કરતા કારણ કે બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. અને દેટ્સ કમિંગ અપ, બ્યુટિફુલ ગીત છે. 10:33 આપ સૌ કોઈ માટે 1 મેકના 7 વાગ્યા.